0: 자시 메토코자피 와능거게 쳇
1: 아림든 슈그메타 쳇비 예신치 포냐
0: 와능 챙게 포냐
2: 디촌의 녀셔등 가르마 섬진니 디촌의 녀르치그등 가르마 섬지버 톱지 인저클린츠는 자르통 샤제인 디촌의 녀르치그등 가르마 섬진니 디촌의 녀르니등 가르마 섬지버 헬크르 메롱 렌츠는 동제인
3: 촌친더라 랑흑 단슴지 촌친더라
4: 촌친더라 Jirngu-shasam-ja chom-chin-da-ra.
3: Chom-chin-da-ra.
2: Di-chul-nyer-ni-dang karma-sum-chin-ni, di-chul-nyer-sum-war, sar-ngir-nyam-zhu-gu-chastung-sha-ja-yin.
0: Chol-nun-wa-shkil-gu-bun-chin.
5: Somun woshkila longchin
0: Sarangir nyamzhu
2: Dizul nyersim ni dizul nyersim dang karma ngamni war Dichin seri lenchin shtongjiyin Nyamkunan ba Tsormun jangzhu nyanchin kang woshkila longchin ji Nyin shiwi lenchin hwanda dang charsung Kelchi nyambar gwa zhenji
5: Tāna Bējīngjī dīcū lā vādīn yīn.
6: Nā mōgī tūnjī, pēkē gī lām nē nian zhūn shū. Tāndalīn gē nē sēn shīn bā nī, zhōng yā mī mā guīn kio blōng chīn lē gōng gī pēkē chīn lām yī.